એ બી પહોંચ ગઈ નહીં. મજનુ કા ટીલા તો બી પહોંચે ને જી. કમલ બાલુજા, મધુર સાગર, ઉમંગ મલિક, આકાંક્ષા મલિક, ગુડિયા માહી મલિક કે ઓર ઈશિતા અરોડા. તમક પાન પહોંચ ગઈ વિજય તંવર તે મમતા મુંડી ખરડ તો. બિલકુલ પંજાબી નગમા હિ સુણાવાંગે. ગગનદીપ થાંદી એશ્વરી એનાને અપના નામ ના સજ્જે પાસે નહીં લિખ્યા, પહેલે નંબર તે લિખ્યા. તૃપ્તા કુમારી, ડોક્ટર પ્રિયંકા, ડોક્ટર પ્રશાંત, ડોક્ટર પ્રિયમ, બેબી ભામિકા તે બાણી થાંદી. પિંડ તે ડાખાના ટોરોવાલ, તહેસીલ બલાચોર, જિલ્લા નવાશહેર તો. તુસી સજ્જે પાસે બી લિખ દેન દેના, અસી તાં બી પડ કે જાણા સી. ઓર પ્રોગ્રામ તમક જલંધર પેંદી ચ. અગલા સુનેહા જિલ્લા મુરાદાબાદ ગામ દુલ્હાપુર ઉત્તર પ્રદેશ તો. મુકેશ કશ્યપ, શીતલ, સોનુ, સુરેશ, રાજપાલ, પંકજ, કાજલ, સીમા, માનવી, તન્વી, લક્ષ્ય, સોની, મોહિની, રિતિક તે બલવીર સિંઘ સારે પહોંચ ગયે ને. સાધુલ શહેર રાજસ્થાન તો રામકુમાર રેવાડ તે ચંદ્રકલા એવી પહોંચ ગયે ને જી. ઓર અગલા સુનેહા સાડે તક પહોંચ્યા. ભોપાલગઢ રાજસ્થાન તો ધર્મેન્દ્ર છીંપા, કપિલ, ઈશાન તે પૂજા પરિહાર. સરદૂલ સિકંદર તે અમર નુરી દી આવાઝ આંચ. ગીત પેશ કરન જા રહી હા. મુડ ઓણા જાકે પટિયાલે. લો ફિર ગીત દા આનંદ માણો.